ભૂષણ કરીએ કીતા આપો આપણા આપે લેખા સંડીએ જ્યાં રહેણા નહીં એત જગ તા કાયક ગાર વહણીએ મંદા કિસે ના આખીએ પડ અખર એહો બુજીએ મૂર્ખે ન